0: પણ આજ ઈ બખત રમાઈને કલા, ફેશન, રોજગાર ઓર આત્મનિર્ભરતા રો મજબૂત સાધન ભી બન ચુકી હૈ. આજ આધુનિકતા આધુનિક જી કી મશીનિયા હૈ બિયાણે જરીએ ટેલરિંગ ઓર બુનાઈ રે માયને એક નયો હી રૂપ દેખણને મિલ રહ્યો હૈ.
1: ઓર ઓ હૈ ની જકો ઈ સ્તર ને બુનાઈ હૈ ટેલરિંગ ને બિને નયે સ્તર તક ભી પહોંચા દિયો હૈ. આજ કી ફેશન ડિઝાઇનિંગ હૈ, બુટિક સંસ્કૃતિ હૈ, ઓનલાઈન કપડા વ્યવસાય હૈ ઓર ડિજિટલ મશીનો રે દ્વારા સિલાઈ કલા ને ભી આધુનિક રૂપ દિયો હૈ.
0: બિલકુલ
1: ઈ બખત રે માયને અબે કેવલ ઓર જકો હાથ સુ હી નહી બલ્કિ કમ્પ્યુટરાઇઝ્ડ જીકો મશીનો સુ હૈ ની વો ભી સુંદર સુંદર ડિઝાઇન બનકર તૈયાર હુએ હૈ. ઓર બુનાઈ રે માય ભી આજ નયા નયા ડિઝાઇન હૈ, ઊન હૈ, મશીન હૈ ઓર જકો ફેશન ઓર નયો હી ટ્રેડ હૈ ની વો ભી શામિલ હો ચુક્યો હૈ.
0: ખુશ્બુબેન, હાથરી કલા રી તો વાત એ અલગ હૈ. રાજસ્થાન રી પારંપરિક કઢાઈ, કોટાપત્તી ઓર હથકરઘા કલા ને આધુનિક ડિઝાઇન સાગે જોડ ભરાર નઈ પહેચાણ ભી મિલી હૈ.
1: મેથબ કી પરંપરા ઓર આધુનિકતા રો સુંદર મેલ
0: બિલકુલ
1: ટેલરિંગ ઓર બુનાઈ ને એક નઈ ઊંચાઈ ભી દે રહી હૈ. આધુનિક બુનાઈ રે રૂપ મે જૈવિક હૈ, કપાસ, બાંસ રે રેસો ઓર રીસાઇકલ કિયે ગયે કપડો રો ઉપયોગ ભી બઢ રહ્યો હૈ.
0: બિલકુલ એકદમ,
1: તાકી પર્યાવરણ ને ભી નુકસાન નઈ પહોંચે ઓર પર્યાવરણ સંરક્ષણ ભી હોતો રહેવે હૈ. ઓર ઇનરે સાગે સાગે કમ્પ્યુટર સુ ચાલન આલી ભી સિલાઈ મશીન ભી આયેગી હૈ.
0: બિલકુલ,
1: જીકી જટિલ જીકી કઢાઈ હુએ, એમ્બ્રોઇડરી હુએ ઓર સિલાઈ હૈ ની બા ખુદ બ ખુદ ભી મિનટો મે કર દેવે હૈ.
0: એકદમ સહી વાત હૈ.
1: એક વાત ઓર હૈ રમા બેન કી, જો હમારી ભાઈ ઘર મે અપારા દાદી નાની હુએ હૈ તો જીકી મારી દાદી સાસ હૈ ની બે ભી આપરે ઘર મે માયને છોટા છોટા કપડા હૈ આપરે ભાઈ પોતા પોત્યા ને પડ પોતા પોત્યા ને સીસી પહેરાતા કદી ઠાકુર જી રા કપડા વણાવતા તો બે હૈ જીકા મને ઘણા હી ચોખા લાગતા. તો મે એક દિન બિયા ને યુ હી કહ્યો કે ભાઈ માં એ કપડા હૈ જીકા થે ઓર ભી બઢિયા બના સકા ઓર આપા જીકો ઇસુ હૈ જીકો ઘરે બેઠા રોજગાર ભી કર સકા. હા તો ભાઈ માં કયો કે ભાઈ અબે માસુ તો ઇતો હોવે કોઈ ની. તો મે બિયા ને કહ્યો ભાઈ મોબાઈલ દેખ રહે બિયા ને નઈ નઈ ડિઝાઇન હે બતાઈ તો બે બિયા કરે ભી લાય ગયા. તો દેખો રમા બેન એ હે કે આસે પાસે લોગા ને ઠા પડી ની તો બે ભી ભી કપડા રો જીકો હે ખરીદ કરે લાય ગયા. તો દેખો બિયારી ભી રૂચી બટકી ઓર ઘરે બેઠા રોજગાર રો સાધન ભી મિલ ગયા.
0: બહોત હી ચોકી વાત બતાઈ કુછ.
1: તો ઓઈ હે કે ભાઈ અપારો હાથ રો જીકો હુનર ની વો તો હુનો હી ચાહીએ.
0: ઓર દેખો કી બકત રે માયને આપણે જો હુનર હે આપણે કામ
1: આ જવે સહી
0: ઓર ઘર ને આર્થિક રૂપ સુ સહયોગ ભી મિલ જાય.
1: બિનરે વાસ્તે જરૂરી હે થોડે સે હુનર હે ઓર આત્મવિશ્વાસ હે કી ભાઈ મે ઓ કામ હે જીકો કર સકું. તો બેના ને ઈ જાણકારી રી સાથે સુનાવા એક ચોખો સો ગીત લો.

સમયમાં નવ તપેરી એ ગરમ લૂસોથી થારો ઓર થાર પરિવારો ધ્યાન રાખો ઓર એ વખત ઓરે સીખ લેવો રો તો થે દેવો મને રામા છંગાણીને ઓર મેં ખુશ્બુ હર્ષને સીખ ગણા ગણા રામ રામ સા.